0: California. Extreme energy drink.
1: આપણે જાગીર ખાને મોકા તો આપો છો ને તર
2: સર સર કઈ સોચેર બસની હોય ના મારી જાગીર કો અવસર આકો છ ભને ગોર ખાઈ હાલ હઈ
1: આપણે અબ ખાના તો હુંતો ને તર કે ગર્ને મોટર સાયકલ નઈ ચલાવન જાને કો હુનો પડછ ભનેર ભંદિયો તો સકી ગોને
2: હેરે હેરે ઇનકા મોટા બુદ્ધિ જાગીર ખાના પંચે શિપ ચાયું છ માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર જાને મારી કાર મોટરસાયકલ સ્કૂટર શીખને ની હોય છે
3: હો તરી દોલખા જિલ્લા ભીમેશ્વર નગરપાલિકા ઓડા નંબર 6 સ્થિત આર્મી બ્યારેક નજીકે રહેકો માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં વિશેષ છૂટકા સાથ કાર મોટરસાયકલ ર સ્કૂટર દક્ષ તથા અનુભવી પ્રશિક્ષક દ્વારા શીખાઈ છ
4: સાથી યહાં આપણી કાર મોટરસાયકલ ર સ્કૂટર પણ લગી ટ્રાયલ શીખન સકિને ભયકોલે ઇચ્છુક વ્યક્તિહરુલે આજે સંપર્ક ગર્નુહોલા દોલખા જિલ્લાકો એકમાત્ર આપણી ટ્રાયલ સેન્ટર ભયકો માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર
3: વિસ્તૃત જાણકારીકા લાગી प्रोपाइटर पासुङ शेर्पा सम्पर्क नम्बर 9865 46 19 26 र गेलसाङ शेर्पा 9816 830 107
4: માતૃભૂમિ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરકો સંપર્ક કાર્યાલય પેટ્રોલ પંપકો છેઉ પહેલે બજાર શોરૂમ રહેકો ઘરમાં સરેકો છ માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર ચરીકોટ દોલખા
5: छोरीको चिना टिपन बनाउनु थियो मेरो पनि चिना हेर्नु पर्ने थियो अनि जडीबुटी पनि चाहिएको थियो यी सबै कुरा कहाँ पाइन्छ होला तिमीलाई थाहा छ अनि अस्ति तिमी हात हेर्ने पनि कुरा गर्दै थियौ
6: यी सबै कामका लागि त पूर्व प्रधानमन्त्री लोकेन्द्र बहादुर चन्दबाट ज्योतिष विद्या सम्बन्धी प्रमाण पत्र प्राप्त गर्न सफल हुनुभएका लादु घर भएका ज्योतिष नकुल गजुरेलाई सम्पर्क गर्नु पर्छ नि त
4: के तपाईँ ज्योतिष शास्त्रमा विश्वास गर्नुहुन्छ यदि त्यसो हो भने चरीकुट सातो बाटो कृषि बजार स्थित ज्योतिष नकुल गजुरेललाई सम्झिनुहोस् यहाँ हात हेर्ने चिना टिपन बनाउने झारफुक गर्ने आवश्यक परेका जडीबुटी मोहनी र छारे रोग पनि निको पारिन्छ सम्पर्कको लागि ज्योतिषी नकुल गजुरेल 9844-46-88-62 9844-46-88-62
2: कस्तो दा दुखेको जिया पनि सुन्या छ ए बुढी मलाई धानकोमा लैजा भन्या
7: अब क्याको धानीकोमा

0: California. Extreme energy drink.
1: આપણે જાગીર ખાને મોકા તો આકો થયો ને તર
2: તર સર કઈ સોચે ર બસની હોય ના મારી જાગીર કો અવસર આકો છ ભને ગોર ખાઈ હાલ હઈ
1: આપણે અબ ખાના તો હુંતો ને તર કે ગર્ને મોટર સાયકલ નઈ ચલાઉન જાને કો હુનુ પડછ ભનેર ભંદિયો તો સકી ગો ને
2: હેરા હેરા ઇન્કા મોટા બુદ્ધિ જાગીર ખાના પંચ શિપ ચાયું માટી ભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર જાને મારી કાર મોટર સાયકલ સ્કૂટર શીખને ની હોય ને છે
3: હો તો ની દોલખા જિલ્લા ભીમેશ્વર નગરપાલિકા ઓડા નંબર 6 સ્થિત આર્મી બ્યારેક નજીકે રહેકો માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં વિશેષ છૂટકા સાથ કાર મોટરસાયકલ ર સ્કૂટર દક્ષ તથા અનુભવી પ્રશિક્ષક દ્વારા શીખાઈન્છ
4: સાથી યહાં આપની કાર મોટરસાયકલ ર સ્કૂટર પણ લગી ટ્રાયલ શીખન સકિને ભઈકોલે ઇચ્છુક વ્યક્તિહરુલે આજે સંપર્ક ગર્નુહોલા દોલખા જિલ્લાકો એકમાત્ર આફ્નો ટ્રાયલ સેન્ટર ભએકો માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર
3: વિસ્તૃત જાણકારીકા લાગી પ્રોપ્રાઇટર પાસમ શેર્પા સંપર્ક નંબર 9865 46 19 26 ર ગેલસાંગ શેર્પા 9816 830 107
4: માતૃભૂમિ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરકો સંપર્ક કાર્યાલય પેટ્રોલ પંપકો છેઉ પહેલે બજાર શોરૂમ રહેકો ઘરમાં સરેકો છ માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર ચરીકોટ દોલખા
5: વિગત લાંબો સમયદેખિ ગ્રાહકો સેવામાં સમર્પિત નારાયણ કુટાની પિસાની મેલ પેટ્રોલ પંપબાટ દીદે આયેકો સેવા હાલ કેહી મહિના અગાડીદેખિ સાતુબાટો ચોક સ્થિત દોલખા જાને બાટો નગરપાલિકા દ્વારા નિર્મિત ઠુલો ભવનમાં ગ્રાહકો સુવિધાકા લાગિ નયા આધુનિક તોરી પેલને મિલને 42% સમ્મ તેલ નિકાલને અત્યાધુનિક મેસિન સંચાલનમાં લ્યાએકો સાથે કાંચો ર ભૂટેકો તોરીકો તેલ રાયોકો તેલ આલસ ર સરસોકો તેલ ઉપલબ્ધ છન્ લોકલ ચામલ લોકલ દાલ ગેડાગુડી પીના ડ્રાય ફ્રૂટ લગાયત અન્ય ખાદ્ય પદાર્થ સુફત મૂલ્યકા લાગિ હામીલાઈ સદૈવ સમજનુહોસ
4: સાથી યહાં ઉત્કૃષ્ટ ક્વાલિટીકા કાજુ કિસમિસ ઓખર હાડે બદામ છોકડા ફર્સીકો બિયા ખજૂર કાલો મિશ્રી ખુરપાની સૂર્યમુખીકો બિયા નરિયોલ અંજીર મખન આદિ થપ જાણકારીકો લાગી પ્રોપ્રાઇટર નારાયણ થાપા 9844554060 પ્રકાશ થાપા 9844554060 નારાયણ કુટાની પિસાની તેલ મિલ ચરીકોટ સાદો બાટો નગરપાલિકા કોમ્પ્લેક્સ ભાયકો ઘરમાં
6: હરિયાલી પ્રકૃતિકો કાખમાં શાંત ર રમાઈલો વાતાવરણ ખોજ્દૈ હુનુહુન્છ
4: ચરીકોટ ચોથાંગમાં અવસ્થિત રમાઈલો ઘર રિસોર્ટમાં સ્વાગત છ
6: આરામદાય ડિલક્સ રૂમ ગ્રુપ બસાઈકા લાગે વિશેષ સુવિધા
4: સેમિનાર મિટિંગ સહકારી ર વિદ્યાલયકા કાર્યક્રમકા લાગે સુવિધા સંપન્ન હલ
6: ઠુલો ગાર્ડન ખુલ્લા સ્પેસ બાલબાલિકાદેખિ પરિવારસમ્મ સબૈકા લાગે રમાઈલો ઠાઉં
4: વિવાહ વ્રતબંધ પાસની બર્થડે સેલિબ્રેશન હરેક ખુશીકો અવસરકો લાગે ઉત્તમ ગંતવ્ય
6: સ્વાદિલો વિભિન્ન પરિકાર ર ઉત્કૃષ્ટ આતિથ્ય સેવા રમાઈલો ઘર રિસોર્ટ જહાં સમજનાહરુ બન્છન રમાઈલા આજે બુક ગર્નુહોસ ર આફ્નો વિશેષ દિન બનાઉનુહોસ અઝ વિશેષ અહિલે બુક ગર્દા વિશેષ છૂટકો વ્યવસ્થા ગરિએકો છ સંપર્કકા લાગી મોબાઈલ નંબર 9853 27 800 છ ર 9841 80 56 42 રમાઈલો ઘર રિસોર્ટ ભીમેશ્વર નગરપાલિકા ઓડા નંબર 6 ચોથાંગ દોલખા
7: સામુદાયિક પહોંચકા લાગી સંચાર રેડિયો સૈલુંગ સામુદાયિક FM 92.7 મેગાહર્ઝ